0: શકે છોટું મોટું,
1: બડા સ્તર માટે બી કરી શકે.
0: હા, બડા સ્તર માટે, કોઈ બડા સ્તર માટે કરે, કોઈ છોટા સ્તર માટે કરે. જૈસે કે અમારે ગને હે તો અમે 15 વિકમ મકી કરંગા, 20 ક્વિન્ટલ 30 ક્વિન્ટલ જે ભી થાકા એનું અર્ધ ધાન રાવા દંગા, અમે અર્ધ ધાન સેલ કર દંગા એમ.
1: ચલો બઢિયા, ખુબ અચ્છી વાત બતાવી આપે આપની. જે સબ થી બઢિયા વાત મને મોગવારી જે હૈ, ઈ વાત મને ખુબ અચ્છી લગી.
0: હા,
1: ને આ એક ખાલી સમય મે જેવરા ખાલી ક્ષેત્ર આપણે પડે રહે, આપડે કિશનભાઈ મોગ કરીને ભી એક અલગ થી કમાઈ કરી શકે,
0: કરી શકે. કેમ કે ઈ હું ખુબ કમ દાડા મે આપણને અચ્છો ખાસો ફાયદો આલી દે. કેમ કે ગરમી ટાઈમ મે તો બીજી તો કઈ આપણ ફસલ સબ્જી શાક સબ્જી જ્યાં તક પાણી પહોંચતા વાં ખરી સબ્જી શાક સબ્જી જૈસે અમારે મરચી ભી કરે. હા, તો મરચી નું ભી અચ્છું હે પ્રોડક્ટ અમારે અહીં પ્રોડક્શન.
1: તો મિર્ચી તો કેટલી વાર આપણે કેટલી વાર માં તૈયાર થઈ જાય અને કેટલો લાભ લઈ શકે?
0: મિર્ચી તકી તો દેખો એને આપણે જૈસે કે ઘઉં હાથે હાથે એને બોવાઈ થઈ જાય મિર્ચી ના ટાઈમ મે.
1: હા
0: હા, સરદી ના ટાઈમ મે ભી એની બોવાઈ થઈ જાય જે કી લોંગ ટાઈમ તક ચાલે. હા, ને અબાર જૈસે કે અબાર ભી એનો રોપ ફેરી અમે તૈયાર કરી ના, જૈસે કે મિર્ચી નો રોપ ચાવલ નો રોપ રોપ તૈયાર કરંગા, તો ફેરી આ જૈસે બારિશ થાગા એને ભેગો ભેગો એ ભી રોપાઈ જાગા હાથે હાથે.
1: ખરી વાત, ખરી વાત.
0: હા,
1: તો એના હાથે મિર્ચી કેટલા ટાઈમ માં પછી આવી જાય? એના માટે
0: મિર્ચી મે આવેગા 3 મહિના લાગે એ મિર્ચી ના લાગવા મે.
1: અચ્છા, ને કસે એ કાર તક આવી કરે
0: એ મિર્ચી? આપણે બીજા 6 મહિના સુધી નીકાળો કે નહીં મિર્ચી ને? તો
1: અચ્છા,
0: 7-8 મહિના તક એ મિર્ચી આપણે ખેતર મે લાગી કરે.
1: વાહ, તો બઢિયા વાત હૈ.
0: હા,
1: તો કિશનભાઈ મિર્ચી ની ભી ખેતી કરી શકે?
0: હા, મિર્ચી ની ખેતી કરી શકે.
1: મિર્ચી ની માંગ 12 મહિના મિર્ચી ની માંગ રહેશે.
0: હા, મિર્ચી ની માંગ 12 મહિના રહે.
1: ચલો અશોકજી, આપનો સમય લીધો, આપે ખુબ અચ્છી જાણકારી આપી. મૂંગ ને બારામે બતાડ્યો, મક્કા ને સોયાબીન ને બારામે બતાડ્યો, પશુઓની બારામે બતાડ્યો, તો ખુબ અચ્છું લાગ્યું. ને હવે આપણે કિશનભાઈ ને આપ કોઈ સંદેશ આપવો ચાહો કે ભાઈ શું કરીને આપણે આગળ વધી શકીએ ખેતીબાડી મે?
0: કિસાન ભાઈ અંત હું એ સંદેશ આપો કે જૈસે કે આપણે હર સમય સમય આધાર માટે જે જાણકારી હે એની લઈ વ્યવસ્થિત શુભ નિશ્ચિત તરીકે તકીને ખેતર નું બધા ધ્યાન રાખો, રાખીને ખેતર પ્રિપેરલી તૈયાર કરીને રાખો તો એ ફસલ આપણને આછી મળે.
1: બિલકુલ બિલકુલ.
0: હા,
1: ચલો અશોકજી ફેરી મળંગા. રામ રામ.
0: રામ રામ.
2: કિશનભાઈ, દેખો કેટલી બઢિયા જાણકારી આપણને અશોકજી આલી, ને મોગની ખેતીની બારામાં બી આપણને એને બતાડ્યો. તો મૂંગની ખેતી આપણને કરવી જોઈએ, જ્યાં ખરી બી પાણીની વ્યવસ્થા હો, તો આ ખાલી સમયને મેં બી આપણે એક કમાઈનો જરૂર થઈ જાય. મૂંગ જે હૈ એક નગદી ફસલ હૈ. કિશનભાઈ, આજે 14 જૂન હૈ ને આજે વિશ્વ રક્તદાતા દિવસ રૂપમાં મનાવે 14 જૂનને, અને ઉદ્દેશ્ય સ્વૈચ્છિક જે રક્તદાતા હૈ એમને જે યોગદાન હૈ એમનું સન્માન કરવું, ને સુરક્ષિત રક્તદાન પ્રતિ લોકોને જાગૃત કરવું. રક્તદાન જે હૈ એમ થકી અનેક લોકોની જાન બચાવી શકા. દુર્ઘટના હૈ, ઓપરેશન હૈ, કેન્સર ઉપચાર હૈ, પ્રસવ હૈ, અન્ય ગંભીર પરિસ્થિતિ હૈ, એમને રક્તની આવશ્યકતા રહે, ખૂનની આવશ્યકતા રહે, તો નિયમિત ને સ્વૈચ્છિક રક્તદાન થકી સુરક્ષિત રક્તની ઉપલબ્ધતા આપણે સુનિશ્ચિત કરી શકા. રક્તદાનના જે હૈ માનવતાની સેવા કરવું એનો એક અવસર મળે. સ્વાસ્થ્યની નિયમિત આપણી જાંચ ભી થઈ જાય. શરીરમાં નવી રક્ત કોશિકાને બળવાને વાસ્તે પ્રોત્સાહન ભી મળે. તો આપણે રક્તદાન કરીને આપણે માનવની સેવા કરી શકા. એટલે રક્તદાન જે હૈ એ મહાદાન હૈ. આ એક પ્રેરક સંદેશ છે કે રક્તદાન મહાદાન, ને આપનો એક યુનિટ રક્ત કિની જિંદગી બચાવી શકે. એટલે રક્તદાન કરે ને જીવન બચાવે. કિસાન ભાઈઓ, હવે આપણે વાત કરંગા મિટ્ટી પરીક્ષણને બારામાં. આપણે ખેતરને જે મિટ્ટી હૈ એનો આપણને ઘણો મહત્વ હૈ, અને મિટ્ટીની જે બનાવટ હૈ એ ઘણી પેચીદાર હૈ, ને આપણને ખેતીનો ઘણા વર્ષોનો અનુભવ થવાને બાદ ભી આપણે એની ઉપજાઉ શક્તિનો એકદમ સહી અંદાજો લગાડવો ઘણો મુશ્કેલ પડે. અક્સર કોઈ વિશેષ પોષક તત્વોની જે કમી રહે એના લક્ષણ દેખાય તાર તક ખૂબ વધારે દેર થઈ જાય, ખૂબ વધારે માત્રાને મળે તેવી રાતક પૌધો જે છે એ આપણો

પ્રભાવિત થઈ શક્યું રહે ને થઈ શકે કે ભૂમિને કયા એક તત્વ યા તત્વોની માત્રા અત્યંત પર્યાપ્ત હો, પરંતુ આપણે એના તત્વની સામાન્ય માત્રા કામે લઈ રહ્યા હોય તો આ સ્થિતિ પાછી અસંતુલન થઈ જાય ને એના પોતાની પેદાવારને માટે ઊંડો પ્રભાવ પડે. એટલે કિસાન ભાઈઓ, આપણે ખેતરની જે ઉપજાઉ શક્તિ છે એનો સહી પત્તો લગાડવો ખૂબ જરૂરી છે. એનાથી આપણે એ જાણી શકાય કે હંમેશા અચ્છી પેદાવારને હારું એની વાસ્તે આપણને ખેતરને કઈ યા પાસે કયા ઉર્વરક નાખવા હે ને એ ઉર્વરક કેટલી કેટલી માત્રાને નાખવા જોઈએ ને હોય જાણવા હારું આપણને મિટ્ટી પરીક્ષણ કરવાડવું પડેગા. કિસાનભાઈ, મિટ્ટી પરીક્ષણ જે હૈ એ કરવાથી આપણને આપણા ખેતરની ભૂમિને આવશ્યક ઉર્વરક પોટાશ ફોસ્ફરસ ની લવણની માત્રાનું જાણકારી મળેગા. આપણે ભૂમિની બનાવટને આપણને ખબર પડેગા ને આપણે એની કમી જે હૈ એની પૂર્તિ કરીને ફસલની પેદાવાર જે હૈ એ બઢાવી શકાંગા. કિસાન ભાઈ, મિટ્ટી પરીક્ષણ થકી આપણને એ ખબર પડેગા કે ખેતરને મેં કેટલી માત્રાને મેં ખાદ નાખવી આવશ્યક હૈ, ભૂમિ સુધારક રસાયણની આવશ્યકતા હૈ યા નહીં હૈ અને એની કેટલી માત્રા આપણને નાખવી હૈ. જેમ કે ઉસર ભૂમિ હૈ, ઉસર ભૂમિ હારું જીપ્સમ ફોસ્ફોજીપ્સમ પાયરાઇટ્સ ને અમલીય ભૂમિ હારું ચૂનાની આવશ્યકતા હૈ કે નહીં હૈ એ જાણકારી આપણને મિટ્ટી પરીક્ષણ થકી થાયગા. ને કિસાન ભાઈઓ, આવી રીતે જે મિટ્ટી પરીક્ષણ કરાવડાંગા તે આપણી ફસલની જે ગુણવત્તાયુક્ત પેદાવાર હૈ એ બી એનો ફાયદો મળેગા. ને કિસાન ભાઈઓ, એમ બી લંબા સમય થકી કીટનાશક ને ઉર્વરકના ઉપયોગ કરવા થકી ખેતરની જે ભૂમિ હૈ એ બી ઉસર થઈ ગઈ, અનુપયોગી થઈ ગઈ ને એને આપણે સહી કરવી હૈ તેને હારું આપણને જૈવિક ખેતી હારું જવું પડેગા ને આપણને ખેત હૈ એમને આપણને બચાવવું પડેગા. એટલે પારંપરિક તરીકા થકી આપણને ખેતી કરવી પડેગા, જૈવિક ખેતી કરવી પડેગા. ને મિટ્ટી પરીક્ષણ બી હૈ એ એનો એક ભાગ હૈ. જો મિટ્ટી પરીક્ષણ આપણે કરાવવા તો આપણને જે એનમાં રસાયણ હૈ એનમાં કેટલા મય હૈ જેની જાંચ આપણને આવશ્યકતા નહીં હૈ ફિર ભી આપણે એ રસાયણ એને નાખી રહ્યા તો એ આપણને એની જાંચ થકી ખબર પડેગા. તો આ આપણને એક કરાવવું, મિટ્ટી પરીક્ષણ કરાવવું બી એક જૈવિક ખેતીનો એક ભાગ જ માની શકાને. કિસાન ભાઈ, વાતે આપણે ઘણી કરી ને અગર સોરા ઉપર ભજન નહીં થાય તો એનો કોઈ મજો નહીં આવે. એટલે આપણે એક ભણિયાશું ભજન હમરા ને ફિર સમય રહેગા તો આગળ વાત કરાંગા.